0: Friend, samin Mukesh ka to anmol nayab tha, lekin chaliye ab dekhte hain Manar Patel.
1: Manar Patel, kisumu, kem chho? East FM listeners, good afternoon. હવે આજે આપણે બહુ મુકેશના જૂના દિલ લાગી જાય એવા બધા ગાયન સાંભળ્યા, તો થેન્ક યુ ટુ પરવીન આદમ. આવી રીતે અમને દરેક ફિલ્મ આર્ટિસ્ટ મ્યુઝિશિયનના બધા જુદા જુદા ગાયન સંભળાવી અને આનંદ કરાવે એ બદલ એમનો આભાર. આનો ક્વેશ્ચન છે, કબ્ર પે રોએ મેરે ખ્યાલ સે મનર પટેલ કિસુમુ. થેન્ક યુ.
0: અચ્છા, પર મનર ને યે નહીં કહા કે મેને સંગમ કા ઇનકા ફેવરેટ ગાના સુનાયા હૈ, પર આન્સર મેં ઇન્હોને દો બાતેં કહે દી હૈ, એક કરેક્ટ હૈ બિલકુલ. ઓકે, રીતુ ગુપ્તા, આપને કહા હૈ મેરે કહાં પે કૌન મરતા હૈ, નહીં યે કહાં નહીં આયેગા રીતુ. ઓર આશા ભીમાની, આન્સર ઇઝ બિલકુલ કરેક્ટ, આપને મેરા ખ્યાલ હૈ ગૂગલ કિયા હૈ. રમેશ હરિયા, ઉસકા જવાબ મેરે માને પે લોગ રોતે હૈ લેકિન મેરે બિલકુલ રમેશ હરિયા યે ભી કરેક્ટ હૈ ઓર લગ રહા હૈ આપને ભી ઢૂંઢા. હિતેન, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ હર્ડ લતાઝ વર્ઝન ઓફ મુકેશ સોંગ, બટ ધી ઓરિજિનલ વન ફ્રોમ મુકેશ ઇઝ ધ બેસ્ટ. હિતેન, બિલકુલ સહી આપને કહા હૈ, નથિંગ કેન મેચ મુકેશ. સોનલ મોદા, કહીં દૂર કોઈ મેરા દિન, ઓકે આપકો પસંદ. રસિલા, આપને કિસકે બારે મેં મજરૂ સુલતાનપુરી કે બારે મેં લિખા હૈ કે હી રોટ લિરિક્સ ફોર ન્યુમરસ હિન્દી ફિલ્મ સાઉન્ડ ટ્રેક્સ, એઝ વોઝ વન ઓફ ધ ડોમિનન્ટ મ્યુઝિકલ ફોર્સિસ ઇન ઇન્ડિયન સિનેમા ઇન ધ 50s એન્ડ 60s એન્ડ વોઝ એન ઇમ્પોર્ટન્ટ ફિગર ઇન ધ પ્રોગ્રેસિવ રાઇટર્સ મૂવમેન્ટ. જી, મજરૂ પ્રોગ્રેસિવ રાઇટર્સ મૂવમેન્ટ થી સમિન, જિસમે કાફી જ્યાદા લેખક થે, પોએટ્સ થે, કવિ થે, ઇનકી એક તનઝીમ ખુલી થી ઇન્ડિયા મેં. He is considered one of the finest avant-garde Urdu poets of 20th century literature. Bahut acche rasila, thank you so much. Ye baat ho rahi thi Majroo Sultanpuri ki. Aur sabhi ye jo progressive writers movement the na, kai baar aisa kuch likhte the tab ki sarkar ko pasand nahi tha. To kitne inme se the lekhak aur kavi shora jinko phir qaid hui.